આપણું પ્રોગ્રામ સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના પ્રેમ ભર્યો નમસ્કાર સ્વીકાર કરશો આજના આપણા કાર્યક્રમમાં મીઠા મધુરા ગુજરાતી ગીતો તમારા માટે ફક્ત લઈ આવ્યા છીએ તો જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો આપ સૌ કોઈનો મે હૃદયથી સ્વાગત કરીએ તારીખ પ્રમાણે જોવા જઈએ તો 3 તારીખ જુલાઈ મહિનો 2026નું વર્ષ અને આપ સૌ કોઈ અમારી સાથે પ્રેમથી જોડાઈ ગયા છો જેઠવદ 3 આજની તારીખ અને આજના અતિથિ અને એ સાથે જ અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 1:46 ભાઈ આપણે પણ એ જ છીએ સંબંધ પણ એ જ છે રસ્તાઓ પણ એ જ છે બદલાય તો છે ખાલી સમય સંજોગ અને દ્રષ્ટિકોણ અને જ્યારે આ બધું બદલાય ત્યારે આપણે કહેવાય છે ને કે માણસ પણ બદલાઈ ગયો છે પણ આપણે કહીએ ને કે જે રીતે સમય ચાલી રહ્યો હોય જેવા સંજોગો હોય તે પ્રમાણે આપણી દ્રષ્ટિકોણને પણ બદલવું બહુ જ જરૂરી થઈ જાય છે પરિસ્થિતિ પ્રમાણે આપણી આદતો પણ બદલાઈ જાય છે તો ચાલો પરિવર્તનને અપનાવતા ચાલીએ અને આજના આપણા કાર્યક્રમને ભવરના આ ગીતની સાથે કરીએ શરૂઆત માતાજીની રેલગાડી

એક લાગણી પડી હતી, તૂટેલી વિખરાયેલી તરછોડાયેલી, કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી, ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું. જીવનમાં શ્રોતાઓ, જ્યારે આપણે કહીએ ને કે ગોઠણભર થઈ જઈએ છીએ, ત્યારે કોક ને કોક આવીને આપણને બસ ઉઠાડે છે, જગાડે છે, હિંમત આપે છે. રેવા ફિલ્મનું આ ગીત લઈ આવ્યા છે શાહજહાં મુજીબ અને અર્ચના શ્રીકાંતના સ્વરમાં.

રંગ તો જામી ચૂક્યો છે, પણ રંગ જેમ જામે છે તેમ સમાપ્ત થઈ જાય છે આપણો સમય. આવું જ રહેશે, લાઈફ આવી જ હોય છે દોસ્તો. ત્યારવાળી રિંગટોન લઈ આવ્યા છે તમારા માટે, અને આ રિંગટોન હંમેશા વાગતી રહે બસ એ જ આશા રાખતા. થઈ ગયો છે સમય ગુડ બાય કહીને જવાનો, પણ ફરીવાર આપ સૌ કોઈને યાદ દીવડાવી દઈએ કાલે સવારે રેડિયો મનોરંજન પર ફરી મળીશું સવારના 10 વાગે આપણા ગુજરાતી ગીતોના મધુર કાર્યક્રમની સાથે. સો બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો, એક સરસ મજાનું વીકેન્ડ આવી રહ્યું છે, પ્લાન કરો, પરિવારની સાથે એન્જોય કરો, અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ, ફરી મળીશું જલ્દી. ટિલ ધેન નમસ્કાર, શુભ દિવસ આપ સૌ.